0: 아들 꼬마 이사 이행바 아들기 미기 라이카이 밤바 야락대 가리고 맘다 두마 반 토건다 바 하이다르 아디 마소 아둠 이스군자로라가 할 아가둠 염내둠 레이자바 아데 이네미 구치나 닝원다우나 요게 에바 이시 아드네 이네미 구치 이부 목시 레이타바다 모이메암 레이리바세 시트링아이다 아스티 이쇼부 부활루 너희 암타 부가노 갑니니코 이쇼부 부활로 너희 암타 부가노 너희나 부도보이데 아스티 로비노하 아데기 아복 마부 족바 아복 이마 복시쇼 이모부 부활로 아스티제 아두 에러가디 아이 아스티 로비야도 나타게 로비노 하이데 야암나 루나 로링 바하이테 로쿰 바하이테 카림 살랄락테 아이부 아림 쇼랄락테
1: 어
0: 니온 다우나 타미 어 아데기 쿠마이엔 과살레다나 아유 웅킨다 이부 나 부르가살 numdang di masani pani yatai na pute de taban jong bu chai si pam jai ye ba taban jong si pam ba si da ai koi gi panchai ga ru ji kon kal isi panchai ga si gi mamang da taban jong e sa pi ba han ji po a de gi abu na masani pa dai nang pa bung si da ai mong sing a si di taban jong kan ba tai nang ye la ka nu hai da na angang pam ta han ji pok le pok ga angang si ibok sin lobu de gi mabo pam hal ga is makok king ga u ji adu gi photo pau le makok king ga ada matam du gi ai khoi gi chat na bi ani hu ji chu ai tok jari a lohong ba numit mangani chu bada ahal ahum la aga nupi ahum la aga pidon ching kat pado machi ching tha bada norok tai hai bada gi ngachi bau yau bada i chahi mar phu hum do chu rap che ai phi ma kha da che te ma thak da che le adagi ai na thabak chalam tai da i pu ro bada khong chi da duli ahum lak rau ra ka ngachi bau yau bada ai cha chai i pu ro bana mang tha ra ga na nai na tung da cha cha bane choi ngam pu na mangak pi o ai da mangon da khurum ma ga i cha le ma lai ram ta re ma gi pham da ai khurum ma ga lai pa kal hu ji pa ai adugi behavior to itokte agi tokte kibra adagi iru jamai tharaga jagla thama pithakpa madung natana iru jamai tati bangongonda jagla thama ipithakte ai sebai bo ai chengba mangbai natana agi thamuida agi tokjabado adunga ti bangongoda ko magai ka khana ba chaina bu chulaite adi ko chikwam chulaite isada ana bam chulaite adono wakanje
1: adono ngai na
0: anu ngai na a kumai sai yeng ko ni chamina ba numdang kumai ta ba chalan ta ba adai thaban chong le chalan ta ba i koi kon thong le chong ga ne chalan yeng ba ma so tau ra ga adu mai na tau chan lo ina le e na pa ga i ga hujik phau su mayam chin na le kai chin na ngang na di o ho jai thiem bi ga ise thambale ma ga lai di si mai na lai di ko si nungai ni de ko nga chi bao yau ra khana ba chai na ba am ta ta di mi le ka em phom bu chu lai mai ta phom to ko dum ta ra ga lai ha no ji pa che wari na ri ai bu ji ta ba lai ti
1: hoi ma wari si ma ta ba do swam nungai pa bung na ima bu yam lu na to bi ba gi ma mi swam chaung na tai ho si wari ga mem di ra ko do ma si pa wa na ba lai ti ka ha ba se nungai na ba khul nungai na dum dum bi ba do
0: nungai na
1: hoi ai da gi mu ta za ba do nungai ba se ga sai pa bung se khang na re ha na ta ba da ima gi amu apok pa apok pi na yum pal han ning da ba ama hai ki ba do adu bu se da yum pal a kan da makoina pakacharamba ngasagi poktaba ama haitare ko imabo no yopi bani na
0: ajin jok padu
1: hoi hoi nuai roidra khan bado sdela akanda di machada machada una
0: mane mane
1: lemina khibado
0: ta lu na tawba
1: hoi adu ta badam nuai
0: o pa ba koi ima koi china
1: hoi hoi
0: lu na tawrak padi rai bu kok thok pa lai khitare
1: hoi hoi hoi
0: ओ इमा खोइना ने बाबो खोइना नंग वा रु दराई ने इचाते कोइना जो मयाम पोग तो नंग दि लु ने तौ बनी ना वा रु दराई ने कप ठोक पने तो माना नि साचा दि नंग पाबुंग से अदु दगी इमा ने पाने याकी बने यारम तब दगी चुरु थकते खाइनी जादे जु थकते पुंची दा कोंग का दि मतलब चारी हुजिक फाउ रे चारी तुमम ताई द मागे मतलब मरी औम असि जो मगा मागे मो मका दा thambir me tumbi yatra ka cha na bai na roina ai thabak chali si ma gi roina seba mau am ta tawan de tawan de di tok ja do ba ai na roina langa ma ga im mayang seba